આવ્યો ડેનિસ એટલા સમજે તિસ્તેકે દેદાસ દહાટ દક્કા જીવતુન જનપ્રિય ગાયક શ્રીલંકા સંગીતે મૃદુમત સુવદન સુવેદી સંવરેકિંગ લેસ જન હૃદય અમરણીય ગાયક ઓગે ગાયન શૈલી સરળત મનરમ કમત હદવતમ સુદુમ લંગાવન વિલાસિતાવકિં પીરી તિબુના એદાસ નમસે પના હેટ દશકે સિનેમા ગીત જનપ્રિય ગીતો સે વિશાળ જનપ્રિયત્વ ગત્તા ऐदो यालुवने संद तारका पहां ओबमा सेमिंग आदरे वैनी गीत उगे नामे अमरणीय कला उगे हंडट तिबु मुर्दत्य निर्माणशीलत्व सा गीतेट गौरवेदन गायन विलासिताव निसा ओहु विनसम कलाकार रेकुना श्रीलंका संगीतेट दीर्घकालय सेवे कल नियतमानी गौरवत्वेट पात्र कलाकार आयो डेनिस के गीत अदत අසන විට සිතට සුවයක් මතක සුවඳක් සහ සත්‍ය සංගීත රසයක් ලැබෙනවා.

પ્રિયા સૂર્ય સેન શ્રીલંકા જનપ્રિય સંગીત અતિશય પ્રિયતમ ગાયક કરે છે દશક ગણનાવક જન હૃદય લંગા ઉખલા કરવે ઓગે મૃદુ સુવદન સંવેદી હંડત સરળ ગીત રસ્યા નિશા ઓગે ગીત અદત જનપ્રિયત્વે આયમી નવી જીવમાનો પવતિનો હત્યા વસુઓ દશકે પ્રેમ ગીત સંવેદી ગીત સા જનપ્રિય ગીતો સે વિશાળ જનપ્રિયત્વ લબાગત હો ગાયન શૈલી સરળ નિયતમાની સા હદવતટ સુજમ લંગાવેન વિલાસિતાવકિંગ પ્રીતિબુન નિશા સિનેમા ગીત રૂપવાણી ગીત સા વેદિકા સંગીત ઓસે ઓહુ શ્રીલંકા સંગીતેટ અમરણીય સટાહનક તેબુઆ પ્રિયા સૂર્યસેનગે ગીત અસન વિટ અદત સિતટ સુવયક સેનેહસક સા અમરણીય મતક સોંદક લેબેનુઆ